ચોપાઈ સંબત સતરા સાસ પણ જાય અર્ધ સાસ પણ કીન કહી જાય ભાદ્રવ સુધી અષ્ટમી રવારા તીરસ તદ્રવ ગ્રંથ સુધારા ચિત શ્રી ચરિત્ર પખ્યાને તિરયં ચરિત્ર મંત્રી ભૂપ સંવાદે ચાર સૌ પાંચ ચરિત્ર સમાપત મસ્ત શુભ મસ્ત આપ જું દોહરા દસ જાણ કર દસ પાર કીજા કૃપા અપાર આપ હાથ દા રખ મોહે મન ક્રમ વચન વિચાર ચૌપાઈ મેં નાગરી સા પ્રથમ નાઉં કિશન બિશન કબ ન તિહાઉં કાન સુને પહેચાન તિન સૌ લિવ લાગી મોડી પાવ ઇન સૌ